કરી સતલી ખાના ખાઈ ધર્મ શબ્દ કરી તુનો પાર મજરા માં જઈ દૂર રહી તમે ફળ નિયંત્રણ કરી આજ નિર્ણય કાઢી જીવન અથડાવ નિષ્ઠા રૂપોથી બાંધી સ્વસ્થ જીવન અથડાઈ રેડિયો કરવામાં ફિલ્મના સહકારીમાં સ્વાસ્થ્ય કાર્યની પ્રત્યાશી દરેક વધારી સર્જન જીવનમાં લાગુ પદાર્થકો પ્રભાવ શિક્ષણ અવસ્થા ભવિષ્ય નિર્માણ કરે સમયો લાગુ પદાર્થકો એક પદકો પરોગ્ય પડી વ્યક્ત માનસિક સમસ્યા ર પઢાઈમાં અસર પુર્યાવન સક્ષ સાથીકો તણાવમાં હોય ન આપણો સપનાકો પક્ષ માર્ય નહીં કરો તણાવ ભરે ખુલ્લા કુરા ગરો સમાધાન લાગુ પદાર્થ હોય ન લાગુ પદાર્થ માટે તાળા બસો સ્વસ્થ